0: 이마, 그러니까 이게 너 쫌맹이시 뭐. 왜 보고 잠도 사드려 해봐.
1: 옷가리 너 이마, 냉담다워 왜 이렇게 더러게.
0: 아, 써도 해줘.
1: 나 사이 온가도 얌따리디디. 인다분이네.
0: 얌이네.
1: 그나노. 하이마이마. 하이마, 토이바. 이제 하나, 이나. 아씨, 얌잉이 까칼로, 까칼로. 하이하이하이. 아, 공깔로 도우노 잉마시다. 라오라오라오 시다. 가다이제 루리니 자보 시들라이로
2: 시들라이니 이마 아쿠이프크리도 나파데이타 호리 아두다 룸카 호르게나 라이니
1: 하이마 노이나 파가다우리라니 하이리시보
2: 바바가 미야마가 나파도이니 라우드리다
1: 아 호리와이눔 샤토가 파도 보이리니 나이콩아이콩 메이나 따티코 얌 잉이 나니고 이마자 루루게 브렉파스 가자르가 자루고
2: 수야밍이 시부까이기노 이마 인가가다 숨 레이바마 펌수 레이람가드로 이마
1: 가리기 레이타다기 옌공 에코이 미오이바나 힝니바 레이리바 시가 이로이타 로이나라가 앙앙앙바 마펌가야 말레이 얌 아잉바수 아사바수 로이나막레이 꼬 나코이부 마루부미 하이바시부 따크라브로
2: 마루부미 하이디 데자 나트로 이마
1: 아아 마니 마루부미 데자드 하이바시 야암나 차바 아두가 농수께야 주다바 거 아두나 마라모라가 마나마싱 하우봉암다바 마팜니코 데자드 하이바시 데자드 마칼라니 쉬 아마나 hot desert 거 아마나 cold desert 거 하이디 아차바 마루부미 아두가 아잉바 마루부미 하이다나 아니 톡나 레이바 칸가바
0: 에 cold desert
1: 호이네 cold desert 쿠다모이나 एक हाइदार दी अवांग अफ्रीका दे लैबा सहारा मरुभूमि असिना हॉट डेजर्ट ने को अदुगा अखोइगी भारत की लद्दाख असिना ने कोल्ड डेजर्ट हाइबदुनी अखोइ मिओय बने हिंगीबा लैरिबा सिकी अखोइ बदे लैरिबा सिंगसे खंगबदा याम नुंगाय खजानिदा
2: आइडियाम खंगनिङे इमा हाउजी हाइकीबा हॉट डेजर्ट कोल्ड डेजर्ट हाइबदुदगी हौरागा अखोइगी अखोइ बदे लैरिबा सिंगसिगी मरमदा खरा हाइबियुने इमा
1: हाइगे हाइगे ताउको आइना हुजिक पनखिबा हॉट डेजर्ट हाइरिबा सहारा डेजर्ट असे मालेमगी ख्वाइदगी चाउबा मरुभूमिनि क आइना हाइकेबदा मरुभूमि हबसि अखोगे अनोंग कया चुदबा आयुक नुथिनदा यामना छाबा अदुगा नुंदांगदना काहेन इंगेन आइना हाइखेदरा मखोइसि छाबदने सेल्सियस डिग्री यंखै मंगा यंगने छाइबा छारपम मतमद खंगबा अदुगा इंगबदनने अमो फमजिन खैमु इंगबा याम इंगबा को ने नोंग सुसुद्रबनिना मनामसिंग हौबंगा मरोय
0: नमगद्रा
1: मनामसिंग हौदे अदगी आछाबा मफमदा हौबा तिंखंगपानबा पामबी खरख हौबनतना हौदे को अदगी मरुभूमि मनुंगदा इसिंग लैबा मफमसिंगदा मी लैबा मनामसिंग हौबा थेंगने अदुबो मसिदे लैरिबा मियोय कांगलुपसिदिने कोइचा चलगा लैबा नोमेडिक ट्राइब अन खंगना बा कांगबुसिंगदुनी को मखोइनने